0: ઉદ્યોગ મંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ સ્થાનીય સ્તરમાં થઈ નોજવાનોને કૌશલ આધારિત રોજગાર દેવાની રિયરેજ કિંમી. કર્નલ રાઠોડ બતાયો કે સરકાર હાલ તાઈ 24 રોજગાર મેળા લગા ચુકી હૈ.
1: કામ સીખેંગે તો જીવન મેં ઓર આગે બઢેંગે ઓર યે આપ સીડી માન લીજીએ કે સીડી કા સબસે પહેલા કદમ હૈ આજ કા રોજગાર મેળા. ઇસ રોજગાર મેલે મેં પહેલા કદમ લોગે સંભવ હૈ કિસી ઓર કે લિયે આજ નોકરી શરૂ કરોગે લેકિન કલ ખુદ કા રોજગાર લગાઓગે ઓર દૂસરો કો રોજગાર દેંગે.
0: રાજ્યપાલ હરિભાઈ માંગણે આજ ભરતપુર જિલ્લાના ભુસાવરમાં એગ્રીકલ્ચર કોલેજનો નવો ભવન જનતાને સોંપ્યો. એ મોકે રાજ્યપાલ કોલેજ પરિસર નો દોરો કરર વચ્ચે મુહૈયા કરાયા જા રહ્યા ન્યારા ન્યારા સુબિતો નો જાયજો લીનો. વે કિસાનો સાગર જૈવિક ખેતી રબારા માં ચર્ચા કિની. કાર્યક્રમ માં કૃષિ મંત્રી ડોક્ટર કિરોડીલાલ મીણાઈ મોજુદ રહ્યા. સંસદનો પાવર સત્ર 20 જુલાઈ શરૂ થયેલા એનો પહેલી આજ નવી દિલ્હીમાં એનડીએ ના મંત્રીઓ ના સમૂહની મીટિંગ રાખી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, રાજીવ રંજન સિંહ, કિંજરાપુર રામ મોહન નાયડુ, કિરેન રિજીજુ મીટિંગમાં સામેલ થયા. મીટિંગમાં સંસદીય સત્ર ની રણનીતિ બારામાં ચર્ચા કરી છે. સત્ર પહેલી 19 જુલાઈ ને સગળી પાર્ટીઓ ની મીટિંગ બોલાઈ છે. હે સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. રાજ્ય સરકાર રાજસ્થાન ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ RGHS માં સાફ કોઈ અજવાબદેહી તે કરણ સારું અપનાઈ છે. ઝીરો ટોલરન્સ નીતિ રા તેત લાડલા 3 મહિનામાં 51 સંબદ્ધ અસ્પતાલોના યોજનાઓ હટાતી ના. ચિકિત્સા સ્વાસ્થ્ય મંત્રી ગજેન્દ્રસિંહ ખીમસર બતાયો કે લાડલા મહિના 24 અસ્પતાલો માથે ગડબડિયાના આરોપમાં કરીબ 3 કરોડ રૂપિયાનો જુર્માનો લગાઈ છે. ચિકિત્સા વિભાગની પ્રમુખ શાસન સચિવ ગાયત્રી રાઠોડ બતાયો કે આ અસ્પતાલોની ઓડિટમાં કઈ માલી ગડબડિયા સામે આવી. સાયબર અપરાધિયા માથે કાબૂ કરણ સારું રાજસ્થાન પોલીસ રી ઓરું ઓપરેશન સાયબર શીલ્ડ અર મ્યુલ હન્ટર સમેત કઈ ખાસ અભિયાન ચલાયા જા રહ્યા હૈ. એના જરીએ સાયબર ઠગાની કરતૂતાને ઠા કરણ સાગે શંકાવાળા બેંક ખાતા, મોબાઈલ સિમ કાર્ડ્સ અર ગેરકાનૂની તરીકાઓ ચલાયા જા રહ્યા મોબાઈલ નંબર બ્લોક કર્યા જા રહ્યા હૈ. દુનિયાના ન્યારા ન્યારા હલકામાં ડિજિટલ અરેસ્ટ અર ફર્જી વારંટ રો ડર બતાર ઠગી કરણવાળા એક ગિરોહ રો ભિવાડીરા SHO સચિન શર્માની અગવાઈમાં ભંડાફોડ કરી છો. ભિવાડીરા SP બ્રિજેશ ઉપાધ્યાય બતાયો કે ઓ ગિરોહ કઈ રાજ્યમાં ઠગીરી વારદાતા કિની.
2: જો ગિરોહ હૈ ઇસમે અભી તક ઇસમે જો કબૂલા અભી પ્રથમ દ્રષ્ટિયા 1 લાખ ડોલર સે જ્યાદે કા મતલબ 96 લાખ આજ કી અગર કરન્સી રેટ દેખે ઉસસે જ્યાદે કા ફ્રોડ તો હમે ખુલાસા હો ચુકા હૈ. ઇસકે પીછે ઓર ભી ક્યા લેયર હૈ ઓર ભી કિતને લોગ ઇન્વોલ્વ હૈ ઓર કિતને ઓર લોગો કો ઠગા જા રહા હૈ ઉસકા અનુસંધાન જારી હૈ.
0: કાર્યસ્થળ પર મહિલાઓ કે ખિલાફ યૌન ઉત્પીડન કી રોકથામ નિષેધ ઓર નિવારણ કાનૂન 2013 બારામાં આજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જાગરૂકતા કાર્યક્રમ શરૂ થયો. 2 દિન રો ઓ કાર્યક્રમ રાષ્ટ્રીય મહિલા આયોગ રી ઓર રાખ્યો જા રહ્યો હૈ. એ મોકે કેન્દ્રીય મહિલા અર બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી કહ્યો કે મહિલાઓ રી અગવાઈમાં વિકાસ ના સંકલ્પ ને આગળ વધારવા સારું કામ રીઠોડ સુરક્ષિત અર માનવાળો માહોલ જરૂરી હૈ. વે કહ્યો કે હર મહિલા ને બિના ડર કામ કરણ રો હક હૈ અર કામ રો સુરક્ષિત વાતાવરણ બનાવવું સરકાર સંસ્થાના અર નોકરી દેવાવાળા ની ભેળી જિમ્મેદારી હૈ. કેન્દ્ર સરકાર ખેલાડીઓ કાની રોક લગાયોડી દવાઈયા કામ લેવણ ને રોકણ સારું રાષ્ટ્રીય ડોપિંગ રોધી કાનૂન 2022 અર રાષ્ટ્રીય ડોપિંગ રોધી સંશોધન કાનૂન 2025 લાગુ કરણ રો એલાન કિન્યો હૈ. વો કાનૂન દેશ રા ડોપિંગ રોધી ઢાંચા ને વૈશ્વિક માનકા ને મુજબ મજબૂત બનાવે હૈ અર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી NADA ને જાંચ રો હક દેવે હૈ. કપડા હલકાઉં જોડ્યો ભારત ટેક્સ 2026 સંમેલન આજ નવી દિલ્હીમાં પૂરો થઈ ગયો. 4 દિન રા ઈ સંમેલનમાં કપડા બનાવણ ઈ હલકામાં નવા કામ કરણ અર નિવેશ ને મજબૂત કરણ બારામાં ચર્ચા કરી છે. સંમેલનમાં 1,672 પ્રદર્શક સામેલ થયા. એમાં 11,072 ખરીદદાર સામેલ થયા જેમાં 6,072 દૂજા દેશો રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ દીતવાર ને આકાશ